0: ગીત હોર્સ ઓન દેનિસ ઇન્ડસ્ટ્રી ભાઈ
1: ભલે ભલે ભલે ભલે ભાઈ આજ તો નજારા આ ગયા ભાઈ
2: દેખો ના જી કેટલી છોડી જન લે કે આયા
1: લો ભાઈ અમલી દા બ્યા ભી હો ગયા ઓ તાલી જેતો વાળા
2: હા ભાઈ
1: લા તો શિંદે દા નવા ગાણા ઓ શિંદે દા લાઈ ભાઈ જેના બહુ બેડા બેડા હો જાય
2: તો માલ કો લા દેને આવ પહેડી લેને થોડો
1: ભાઈ વાહ વાહ વાહ